મેઇન બોનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની મારામાં આપ રહ્યા સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય નિહાતે તારુદી. રામ રામ, રામ રામ.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન અમારવા વાળા અમારા હિતા ભાઈ બોન અને આપની બોન મનીષા ને આપની બોન અંજલિનું રામ રામ. હવે ભાઈ બહેનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બહેનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષયને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બહેનો થકી વાતચીતનો વિષય હે કે આજના ટાઈમે ઘણા જે મનક હે એ નાની નાની વાત માટે ગુસ્સો કરવા લાગી છે.
0: હવે
1: તો એના ગુસ્સાના હું કારણ હે ને સમાધાનના હું ઉપાય થઈ શકે, કેમ કે આપે ભી મહેસૂસ

0: કર્યો હોગા કે ઘણા મનક જે હે એ આજના ટાઈમ મેં નાની વાત માટે નારાજ થઈ જાય. ખેણક ની કોઈ વાત પસંદ નહીં આવે તો એ નારાજ થઈ જાય. કોઈ કેને સલાહ લે તો એ અગર એને સમજ મેં નહીં આવે તો એ નારાજ થઈ જા. કઈ વખત સૂર શરારત કરી તો પરેશાની વધી જા. તો આવી નાની નાની ચીજો માટે મોટા જે મનક હે એ લડાઈ કરવા લાગી છે. તો આ સમસ્યા કેમ વધી રહી હે ને આંતકી બચવાનું હું રસ્તો થઈ શકે એના બારામાં આજે આપણે વાત કરવા પર રહો.
1: હવે અંજલિબેન તણા વિશે માટે આપણે ભાઈ બોનો કદી ઘણા આકાની વાત રહી અભરામળા ગીત ને મોરે કરે આપણી વાત.
0: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો ને બધે 8 FM માટે.

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હું આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે નાની નાની વાતો માટે આપણે જે ભાઈ બહેન એવી નારાજ થઈ જઈએ એના હું સમાધાન થઈ શકે હે આપણે દેખો હું કે આજના ટાઈમ મેં આ સમસ્યા ઘણી બડી રહી હે જે ન કેવલ આપણે માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે બલ્કે આપણે પરિવારને સમાજને કાર્યસ્થળને વાતાવરણને બી ખરાબ કરી નાખે હે આ સમસ્યા હે ભાઈ બહેનો નાની નાની વાતો માટે આપણે નારાજ થઈ જવું પહેલાના ટાઈમમાં અંજલિ બોન આપણે દેખતો હતો કે મન કહી એવી ધૈર્ય ને સહનશીલ ને પરિસ્થિતિ હતી સામના કરતો હતો પણ આજના ટાઈમમાં આપણે દેખો કે નાની સી વાત વણા માંથી બી લોકોને ગુસ્સો આવી જાય હે દેખો કે આપણે સોરો શરારત કરી હે તે ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય હે તે ક્યારેક મોબાઈલ માં નેટવર્ક ની સમસ્યા આવી જાય હે તે ક્યારેક બીજો કઈક કામ આવી જાય હે તે આના સબન કારણ આપણે દેખો કે હવેના ટાઈમમાં લોક એવી જલ્દી ગુસ્સામાં આવી જાય હે
1: હવે મનીષા બોન આપણે સહી કીધું આપણે દેખો કે ગુસ્સો આવવું એક સ્વાભાવિક ભાવના હે પણ હર ટાઈમ હર નાની મોટી વાત માટે ગુસ્સો આવવું આપણે બદલે સમસ્યા થઈ શકે કેમ કે આપણે દેખો કે છોટી છોટી વાતે માટે આપણને ધૈર્ય રાખવું ઘણું જરૂરી હે અગર આપણે ધૈર્ય નથી રાખતો ને હર વાત માટે કયા મનકની ઉલટો જવાબ આલી દો તો આપણે દેખો કે આ આપણે બદલે ચિંતાનો વિષય હે આજના ટાઈમ મનકકને ઘણા કાની સુવિધાએ પહેલે તકી વધારે આવી ગઈ હે
0: હવે
1: પણ આપણે દેખી રહો કે પહેલે તકી ધીરે છે હે એ કમ દેખાવા લાગી ગયો હે મનક જે હે એ જલ્દી નારાજ થઈ જાય હે જલ્દી એકબીજાની પ્રતિક્રિયા આલ દે હે ને પછી બાદ મેં પછતાવે હે આ કેવલ વ્યક્તિગત સમસ્યા નથી મનીષા બોન બલ્કિ સામાજિક ચુનૌતી બનતી જઈ રહી હે
0: આજે
1: પરિવાર હો કાર્યસ્થળ હો સ્કૂલ હો યા કોઈ સામાજિક જીવન હો સભામાં આજે ગુસ્સાવાળી જે ઘટનાએ હે એ વધારે દેખવા મળી રહી હે ઘણી વખત મનક જે હે એ પૂરી વાત જાણ્યા વગર ગુસ્સો કરવા લાગી જાય હે આ કોઈ છોટી સી ગલત ફેમી થઈ જાય અને વ્યસ મેં તો મોટા વિવાદ મેં બદલી જા કેમ કે એક કઠોર શબ્દ મનીષા બોન આપણે રિશ્તો મેં દરાર પેદા કરી શકે તો એને બદલે સૌથી કે પહેલે આપણને આપણે ગુસ્સાને કંટ્રોલ કરવું શીખવું હોગા એટલે નિયંત્રણ મેં રાખવું શીખવું હોગા જે વખત આપણે આ ગુસ્સો કમ કરંગા તો જ આપણે હોશે રહી શકંગા ને આપણે દેખો મનીષા બોન કે ગુસ્સા મેં જે મનક ગુસ્સો કરી રહ્યો હે આનું અસર સિર્ફ એની માટે નથી પડતું બલ્કિ આય પાય વાળા જે એના ઘર માં મનક હે એ ભી એન થકી પ્રભાવિત થાય હે
0: હવે અંજલિ બોન આયસ આપણે ભાઈ બહેનોને બતાડવું ચાંગા કે આ જો ગુસ્સો આવે એના હું કારણ હે આપણે દેખો કે એનું સૌથી મોટું કારણ હે માનસિક તનાવ આજના ટાઈમમાં આપણે દેખી રહ્યા કે આપણે જીવનમાં એવો તનાવ બળતું જઈ રહ્યું હે આર્થિક દબાવ નોકરીની ચિંતા પારિવારિક જિમ્મેદારી અને ભવિષ્યની અનિશ્ચિતતા વ્યક્તિને માનસિક રૂપથી પરેશાન કરી નાખી હે આ સબ હે જે આપણે મનને તનાવગ્રસ્ત કરી નાખે હે એમ કારણ થતી બી આપણે નાની નાની વાતો માટે ગુસ્સો આવવા માંડી જાય હે ને એક તે આ બી થઈ શકે કે પર્યાપ્ત આપણ હોવા ને તે વેન કારણ બી આ થઈ શકે અગર આપણે નિંદની કમી રહેગા તે આપણ કે બી કામ કરવા બદલે જાંગા અહીંયા બાર કણક થતી વાતે કરંગા તે આપણે ગુસ્સો આવેગા ને આપણે ચીડચીડ ઉપર થાય ગામ
1: હવે મનીષા બોન એની સાથે ધૈર્યની કમીને કારણ બી આ સમસ્યા વધી રહી હે ઘણી વખત સંવાદની કમી બી આનું એક કારણ હે જે વખત મનક જે હે આપણી ભાવનાઓને સહી તરીકા થકી વ્યક્ત નહીં કરી પા હે તે વખત એ નાની મોટી વાત માટે લડાઈ કરવા લાગી જાય હે મોબાઈલની ડિજિટલ જીવનશૈલી એટલે કહી શકો કે લગાતાર સ્ક્રીન માટે સમય વિતાડવું સામાજિક સંપર્ક કમ થવું ને સહનશીલતાની સંવાદની કમી ને પ્રભાવિત કરી શકે બાઈન બોનું ઘણી વખત એવું થાય કે આપણે કયા મનક થકી અપેક્ષા લગાડી દ ને એ પૂરી નહીં થાય તો બી આપણે નિરાશ થઈ શકીએ એટલે આપણે આપણા જીવનમાં કેની તકી ઉમેદ નથી રાખવી આપણે આપણું જીવન આપણા તરીકા થકી જીવવું હે કેમ કે આપણે દેખો કે અગર આપણે કયા વ્યક્તિ તકી ઉમેદ લગાડી દો એ પૂરી નહીં થાય તો આપણને ગુસ્સો બી આવે હે ને આપણે એની તકી નારાજ થઈ શકીએ ને આના દુષ્પરિણામ જે હે મનીષા બોન એ આપણા રિશ્તા માટે માનસિક શાંતિ માટે સ્વાસ્થ્ય માટે ને સોર માટે નકારાત્મક અસર પડે હે ને નિર્ણય લેવાની ક્ષમતા ભી પ્રભાવિત થાય હે તો આ સબ સમસ્યા વધે એને પહેલા આપણને સમાધાન કરવાની જરૂરત હે
0: હવે અંજલિ બોન જેમ કે આપણે આ દુષ્પરિણામની વાત કરી તે આયસ આપણે ભાઈ બોનને સમાધાન બતાડવું ચાંગા આપણે ભાઈ બોનો સૌથી પહેલા આપણે ગુસ્સો આવે તે આપણે ઘેરી સાંસ લેવી હે ને આપણે ઘેરી સાંસ લેવાની આદત એવીને વિકસિત કરવી હે જ્યારે બી ભાઈ બોનો ગુસ્સો આવે તે આપણે તરત જ કઈ બી વાતને શરૂ નથી કરવું હે આપણે ધીરે ધીરે સાંસ અંદર લેવી હે ને વણી વાતને બારામાં આપણે હોંસવું હે જેણ કરતા આપણે દેખો કે અંજલિ બોન આપણે જો મસ્તિષ્ક છે એવો શાંત થાય ગા ને આપણે સહી વાત કરવાનો તરીકો હું હે ગુસ્સાને શાંત કરવાને મે મદદ મળે ગામ એને સાથે બહેન બોનો કેવું ચાંગા કે આપણે ઘણી બી વાતની પ્રતિક્રિયા આલહ તે આપણે થોડીક વાર રૂકીને વેણી વાતને બારામાં હોંસવું હે ઘણી બી સ્થિતિને આપણે તરત જ જવાબ નથી આલવો હે થોડીક ઘડી આપણે એની વાતમાં વિચાર કરવું હે, આ વાત સહી હે કે ગલત હે, કે ગલત વેગા તો બી આપણે શાંતિ ખતી હામાળાને સમજાડવાની કોશિશ કરવી હે. બહેન બોનો, અગર આપણે વધારે ગુસ્સો આવી રહ્યો હે તે આપણે વ્યાયામ કરવો જોઈએ. આપણે દેખો કે અંજલિ બોન, વ્યાયામ હે વો તણાવને ને આપણે ક્રોધ નિયંત્રિત કરવાનું સબકુત મોટું માધ્યમ હે. તે બહેન બોનો, આપણે રોજ 30 મિનિટ પેદલ હેંડવું હે, યોગ કરવો હે, શારીરિક ગતિવિધિ કરવી હે. એણ ખતી આપણે દેખો કે અંજલિ બોન, આપણે સ્વાસ્થ્ય માટે બી ઘણા કાના લાભ મળી હે, એના ખતી આપણે માનસિક સંતુલન હે વો બી બહેતર રહે હે.
1: હવે મનીષા બોન, પરિવાર સ્થાન હે જ્યાં મનક ધૈર્ય સન્માન ને સંવાદ હિકે હે. અગર ઘર મેં શાંતિ ને સમજદારી નો માહોલ રહેગા તો સોર ભી ઈસી હેંગા. પરિવાર ના સદસ્ય ને એકા બીજા ની ભાવના ને સમજવાનું પ્રયાસ કરવો હોગા. એટલે કે એવું ચંગા ભાઈ બોનું, ધૈર્ય ઈ તાકત હે જે વગરતે રિશ્તાને બચાવી શકે. ગુસ્સો એ કમજોરી હે જે અસલ રિશ્તાને ભી તોડી શકે. નાની નાની વાતે માટે જે ગુસ્સો વધે હે એ આજના ટાઈમની એક ગંભીર સમસ્યા બની ચુક્યું હે. કેમ કે આને વાય તનાવ, સંવાદની કમી, બઢતી અપેક્ષા ને ધૈર્યનો અભાવ જેવા ઘણા ઘણા કારણ હે. પણ અચ્છી વાત આ હે મનીષા બોન, કે થોડી સી સમજદારી, થોડું સું ધૈર્ય ને થોડું સું આત્મનિયંત્રણ કરીને આપણે આની સમસ્યાને કમ કરી શક. અગર આપણે ગુસ્સાની બજાય સંવાદની, પ્રતિક્રિયાની બજાય સમજદારીની, ટકરાવની બજાય સહયોગને અપનાવંગા તો આપણું મન શાંત રહેગા, આપણે સ્વસ્થ રહેગા ને પરિવાર ભી મજબૂત બની તકું રહેગા, ખુશહાલી હેતા સમાજ મેં રહેગા.
0: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે નાની નાની વાત માટે આ જો ગુસ્સો બળી રહ્યો હે, આધુનિક જીવનની ગંભીર સમસ્યા બની ગયું હે. એને પસાડી આપણે દેખા કે તનાવ, નીંદ ની કમી, અસંતુલિત જીવનશૈલી, ધૈર્ય ની કમી ને પારિવારિક વાતાવરણ જેવા ઘણા કાના કારણ થઈ શકે હે. અગર આ સમય રીતે આપણ અગર એની સમસ્યા માટે ધ્યાન ન્યા લંગા તે આપણે માનસિક સ્વાસ્થ્ય ને શારીરિક સ્વાસ્થ્ય આપણે પરિવારના સંબંધ ને સામાજિક સંબંધી વર્ણ માટે નકારાત્મક પ્રભાવ પડેગા. બહેન બોનો, કેવું ચાંગા કે ગુસ્સો આપણ હે વો પૂરી તરહ ખતમ તો નથી કરી શકતા હે, પણ આપણ એને સ્વાભાવિક પ્રતિક્રિયા આલીને આપણે ખુદની ભાવનાઓ માટે નિયંત્રણ રાખીને એને આપણે નિયંત્રિત કરી શકો હમ. નિયમિત યોગ, ધ્યાન, વ્યાયામ ને સંતુલિત આહાર ને પર્યાપ્ત નીંદ ને એને સાથે સકારાત્મક સોચ હે વો આપણે સંવાદ ને કૌશલ ને બળિયા બનાવેગા ને આપણે ક્રોધ નિયંત્રિત કરવામાં બી મદદ કરેગા. યાદ રાખો બહેન બોનો કે આપણે માઇની શક્તિ હેવે ગુસ્સાને કમ તે નથી કરી શકતી, બલ્કિ આપણે ગુસ્સાને કમ કરવાની દિશામાં આપણે આગળ બઢાવેગા. જ્યારે કયું બી મનક હેવો આપણે ક્રોધને નિયંત્રિત કરવા હિકી જાયગા અંજલિ બોન, ત્યારે આપણ દેખાંગા કે આપણે જીવનની જે સફળતા હે સ્વસ્થ ને ખુશહાલ બની શકેગા.
1: હવે મનીષા બોન, આપણે સહી કીધું તણી પ્રકાર થી કે આ કાર્યક્રમ મેં આપણે બહેન બોનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે કે ગુસ્સાની જે વધતી પ્રવૃત્તિ હે એ હરતે સમસ્યા બનતી જઈ રહી ને સમાધાન ના ઉપાય થઈ શકે. આશા કરો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનો ની કમી હોંગા.
0: હવે
1: તો ભાઈ બોનો, આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આ પ્રાય સૂચવા અમને આલી શકો અમારે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન. વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો બહેન બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારું દી.
0: રામ રામ રામ રામ.

कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुनों ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु गणमान स्वागत करो हो अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે ભાઈ બહેનો અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે તો ભાઈ બહેનો આજે અમારી આપતે કી બાતચીતનો વિષય હે કે આપણે ખેતી તે કી જુડી જૂની જે પરંપરાએ હે ને એણાની અવડીને ટાઈમે હું ઉપયોગીતા થઈ શકે જાણંગા અણ વિષય માટે ઘણા કની વાતને પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હમરા વિદા ગીત મોરે કરા આપણી વાતે તો ભાઈ બહેનો આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાઘ રેડિયો 90.8 FM માટે।

માઇન્ડ બોનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની મારા મેં આપ રહે સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હે 9460051234. ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક નવા વિષય નિહાતે તારુદી. રામ રામ, રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમે પ્રસારિત.
2: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
3: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: थारी में पासो लावो जूनू हवार, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी, नमक का ताकत भी भरपूर ने पोषण भी पक्कू. बारतेनू खवानो सोड़ो, देशी अनाज तकी नातू जोड़ो.
0: मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा.
1: वागड़ रेडियो एवं वागधरा संस्था द्वारा जनहित में प्रसारित.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવા વાળા અમારા હિતા ભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થી વાતચીત નો વિષય હે કે આજના ટાઈમ મેં ઘણો જે મનક હે એ નાની નાની વાતે માટે ગુસ્સો કરવા લાગી છે.
0: હવે
1: તો એના ગુસ્સાના હું કારણ હે ને સમાધાન ના હું ઉપાય થઈ શકે, કેમકે આપે ભી મહેસૂસ કર્યો હોગા કે ઘણા મનક જે હે એ આજના ટાઈમ મેં નાની વાત માટે નારાજ થઈ જાય. કણકની કોઈ વાત પસંદ નહીં આવે તો એ નારાજ થઈ જાય, કોઈ કેને સલાહ લે તો એ અગર એને સમજ મેં નહીં આવે તો એ નારાજ થઈ જા, કે કઈ વખત સૂર શરારત કરી તો પરેશાની વધી જા. તો આવી નાની નાની ચીજે માટે મોટા જે મનક હે એ લડાઈ કરવા લાગી છે. તો આ સમસ્યા કેમ વધી રહી હે ને અંત કી બચવાનું હું રસ્તો થઈ શકે એના વારા મેં આજે આપણે વાત કરવા પર રહો.
0: હવે અંજલિ બોન, તણા વિશે માટે આપણે ભાઈ બોનો કદી ઘણા કાની વાતે રહીંગ અભરામળા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો ને બદેશ મળો આટા સંમાતે.

0: આજના ટાઈમમાં આ સમસ્યા ઘણી બડી રહી છે, જે ન કેવળ આપણે માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે હિ, બલ્કે આપણે પરિવારને, સમાજને, કાર્યસ્થળને, વાતાવરણને બી ખરાબ કરી નાખે હે. આ સમસ્યા હે ભાઈ બોનો, નાની નાની વાતો માટે આપણે નારાજ થઈ જવું. બેલના ટાઈમમાં અંજલી બોન આપણે દેખતો હતો કે મન કહી એવી ધૈર્ય ને સહનશીલ ને પરિસ્થિતિ હતી સામનો કરતો હતો, પણ આજના ટાઈમ માં આપણે દેખો કે નાની સી વાત વણા માંથી બી લોકોને ગુસ્સો આવી જાય હે. દેખો કે આપણે શોરો શરારત કરી હે, તે ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય હે, તે ક્યારેક મોબાઈલ માં નેટવર્ક ની સમસ્યા આવી જઈ હે, તે ક્યારેક બીજો કઈક કામ આવી જાય હે. તો આના સબન કારણ આપણે દેખો કે હવેના ટાઈમ માં લોક એવી જલ્દી ગુસ્સામાં આવી જઈ હે.
1: હવે મનીષા બોન આપણે સહી કીધું, આપણે દેખો કે ગુસ્સો આપવો એક સ્વાભાવિક ભાવના હે, પણ હર ટાઈમ હર નાની મોટી વાત માં તે ગુસ્સો આપવો આપણે બદલે સમસ્યા થઈ શકે. કેમ કે આપણે દેખો કે છોટી છોટી વાતે માટે આપણને ધૈર્ય રાખવું ઘણું જરૂરી હે. અગર આપણે ધૈર્ય નથી રાખતો ને હર વાત માટે કયા મનકની ઉલટો જવાબ આલી દો, તો આપણે દેખો કે આ આપણે બદલે ચિંતાનો વિષય હે. આજના ટાઈમ મનકક અને ઘણા કાની સુવિધા પહેલે તકી વધારે આવી ગઈ હે, પણ આપણે દેખી રહ્યો કે પહેલે તકી ધૈર્ય જે હે એ કમ દેખાવા લાગી ગયો હે. મનક જે હે એ જલ્દી નારાજ થઈ જાય હે, જલ્દી એકબીજાની પ્રતિક્રિયા આલ દે હે, ને પછી બાદ મેં પછતાવે હે. આ કેવલ વ્યક્તિગત સમસ્યા નથી મનીષા બોન, બલ્કિ સામાજિક ચુનૌતી બનતી જઈ રહી હે.
0: આજે
1: પરિવાર હો, કાર્યસ્થળ હો, સ્કૂલ હો યા કોઈ સામાજિક જીવન હો, સભામાં આજે ગુસ્સાવાળી જે ઘટનાએ હે એ વધારે દેખવા મળી રહી હે. ઘણી વખત મનક જે હે એ પૂરી વાત જાણ્યા વગર ગુસ્સો કરવા લાગી જાય હે. કોઈ છોટી સી ગલત ફેમી થઈ જાય અને વેસમાં તો મોટા વિવાદ માં બદલી જા. કેમ કે એક કઠોર શબ્દ મનીષા બોન આપણે રિશ્તામાં દરાર પેદા કરી શકે, તો એને બદલે સૌથી પહેલા આપણને આપણે ગુસ્સાને કંટ્રોલ કરવું શીખવું હોગા, એટલે નિયંત્રણમાં રાખવું શીખવું હોગા. જે વખત આપણે આ ગુસ્સો કમ કરંગા તો જ આપણે હોશે રહી શકંગા. ને આપણે દેખો હો મનીષા બોન કે ગુસ્સા મેં જે મનક ગુસ્સો કરી રહ્યો હે, આનું અસર સિર્ફ એને માટે નથી પડતું, બલ્કિ આય પાય વાળા જે એના ઘરમાં મનક હે એ ભી એન તકી પ્રભાવિત થાય હે.
0: હવે અંજલિ બોન આયસ આપણે ભાઈ બોનોને બતાડવું ચાંગા કે આ જો ગુસ્સો આવે એના શું કારણ હે. આપણે દેખો કે એનું સૌથી મોટું કારણ હે માનસિક તનાવ. આજના ટાઈમે આપણે દેખી રહ્યા કે આપણે જીવનમાં એવો તનાવ બળતું જઈ રહ્યું હે. આર્થિક દબાવ, નોકરીની ચિંતા, પારિવારિક જિમ્મેદારી અને ભવિષ્યની અનિશ્ચિતતા વ્યક્તિને માનસિક રૂપથી પરેશાન કરી નાખે હે. આ સબ હે જે આપણે મનને તનાવગ્રસ્ત કરી નાખે હે. એમ કારણ ખતી બી આપણે નાની નાની વાત માટે ગુસ્સો આવવા માંડી જાય હે. ને એક તે આ બી થઈ શકે કે પર્યાપ્ત આપણ હુવન એ તે વેન કારણ બી આ થઈ શકે. અગર આપણે નિંદની કમી રહેગા તે આપણ કે બી કામ કરવા બદલે જાંગા યા બાર કણક ખતી વાતે કરંગા તે આપણે ગુસ્સો આવેગા ને આપણે ચીડચીડ ઉત્પન્ન થાયગા.
1: હવે મનીષા બોન એની સાથે ધૈર્યની કમીને કારણ બી આ સમસ્યા વધી રહી હે. ઘણી વખત સંવાદની કમી બી આનું એક કારણ હે. જે વખત મનક જે હે આપણી ભાવનાઓને સહી તરીકા થકી વ્યક્ત નહીં કરી પા હે, તઈ વખત નાની મોટી વાત માટે લડાઈ કરવા લાગી જાય હે. મોબાઈલ ની ડિજિટલ જીવનશૈલી એટલે કહી શકો કે લગાતાર સ્ક્રીન માટે સમય વિતાડવું, સામાજિક સંપર્ક કમ થવું ને સહનશીલતા ને સંવાદની કમી ને પ્રભાવિત કરી શકે. બાઈન બોનો ઘણી વખત એવું થાય કે આપણે કયા મનક થકી અપેક્ષા લગાડી દ ને એ પૂરી નહીં થાય તો બી આપણે નિરાશ થઈ સ, એટલે આપણે આપણા જીવનમાં કેની થકી ઉમેદ નથી રાખવી. આપણે આપણું જીવન આપણા તરીકા થકી જીવવું હે. કેમ કે આપણે દેખો કે અગર આપણે કયા વ્યક્તિ થકી ઉમેદ લગાડી દો એ પૂરી નહીં થાય તો આપણને ગુસ્સો બી આવે હે ને આપણે એની થકી નારાજ થઈ સ. ને આના દુષ્પરિણામ જે હે મનીષા બોન એ આપણા રિશ્તા માટે, માનસિક શાંતિ માટે, સ્વાસ્થ્ય માટે ને સોરા માટે નકારાત્મક અસર પડે હે. ને નિર્ણય લેવાની ક્ષમતા ભી પ્રભાવિત થાય હે. તો આ સબ સમસ્યા વધે એને પહેલા આપણે સમાધાન કરવાની જરૂરત હે.
0: હવે અંજલિ બોન જેમ કે આપણે આ દુષ્પરિણામની વાત કરી તે આયસ આપણે ભાઈ બોનોને સમાધાન બતાડવું ચાંગા. આપણે ભાઈ બોનો સૌથી પહેલા તો આપણે ગુસ્સો આવે તે આપણે ઘેરી સાંસ લેવી હે. ને આપણે ઘેરી સાંસ લેવાની આદત એવીને વિકસિત કરવી હે. જ્યારે બી ભાઈ બોનો ગુસ્સો આવે તે આપણે તરત જ કઈ બી વાતને શરૂ નથી કરવું હે. આપણે ધીરે ધીરે સાંસ અંદર લેવી હે ને વણી વાતને બારામાં આપણે હોંસવું હે. જેમ કે આપણે દેખો કે અંજલિ બોન આપણે જો મસ્તિષ્ક છે એવો શાંત થાય ગા ને આપણે સહી વાત કરવાનો તરીકો હું હે ગુસ્સાને શાંત કરવાને બી મદદ મળેગા. એને સાથે બહેન બોનો કેવું ચાંગા કે આપણે ઘણી બી વાતની પ્રતિક્રિયા આલહ તે આપણે થોડીક વાર રૂકીને વેણી વાતને બારામાં હોંસવું હે. ઘણી બી સ્થિતિને આપણે તરત જ જવાબ નથી આલવો હે. થોડીક ઘડી આપણે વણી વાતમાં વિચાર કરવું હે, આ વાત સહી હે કે ગલત હે, કે ગલત વેગા તો બી આપણે શાંતિ ખતી હામાળાને સમજાડવાની કોશિશ કરવી હે. બહેન બહેનો, અગર આપણે વધારે ગુસ્સો આવી રહ્યો હે તે આપણે વ્યાયામ કરવો જોઈએ. આપણે દેખો હો કે અંજલી બોન, વ્યાયામ એવો તનાવ ને આપણે ક્રોધ નિયંત્રિત કરવાનું સૌથી મોટું માધ્યમ હે. તે ભાઈ બહેનો, આપણે રોજ 30 મિનિટ પેદલ હેંડવું હે, યોગ કરવો.

0: શારીરિક ગતિવિધિયા કરવી હે. એના ખાતે આપણે દેખો હે કે અંજલિ બોન આપણે સ્વાસ્થ્ય માટે ભી ઘણા કાના લાભ મળી હે, અને એના ખાતે આપણે માનસિક સંતુલન હે વો ભી બહેતર રહે.
1: હવે મનીષા બોન પરિવારી સ્થાન હે જ્યાં મનક ધૈર્ય સન્માન ને સંવાદ હિકે હે. અગર ઘર મે શાંતિ ને હમઝદારી નો માહોલ રહેગા તો સૌર ભી ઈસી હેંગા. પરિવાર ના સદસ્ય ને એકા બીજા ની ભાવના ને સમજવાનો પ્રયાસ કરવો હોગા. એટલે કે એવું ચંગા ભાઈ બોન ધૈર્ય ઈ તાકત હે જે વગરતે રિશ્તાને બચાવી શકે. ગુસ્સો એ કમજોરી હે જે અસલ રિશ્તાને ભી તોડી શકે. નાની નાની વાતે માટે જે ગુસ્સો વધે હે એ આજના ટાઈમની એક ગંભીર સમસ્યા બની ચુક્યું હે. કેમકે આને વાય તનાવ, સંવાદની કમી, બઢતી અપેક્ષા ને ધૈર્યનો અભાવ જેવા ઘણા ઘણા કારણ હે. પણ અચ્છી વાત આ હે મનીષા બોન કે થોડી સી સમજદારી, થોડું સું ધૈર્ય ને થોડું સું આત્મનિયંત્રણ કરીને આપણે આની સમસ્યાને કમ કરી શકો. અગર આપણે ગુસ્સાની બજાય સંવાદની, પ્રતિક્રિયાની બજાય સમજદારીની, ટકરાવની બજાય સહયોગને અપનાવંગા તો આપણું મન શાંત રહેગા, આપણે સ્વસ્થ રહેગા ને પરિવાર ભી મજબૂત બન તકુ રહેગા, ખુશહાલી હેતા સમાજ મે રહેગા.
0: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બહેનો ને કેવું જાંગા કે નાની નાની વાત માંથી આજ ગુસ્સો બળી રહ્યો હે વે આધુનિક જીવન ની ગંભીર સમસ્યા બની ગયું હે. એને પસાડી આપણે દેખા હોય કે તનાવ, નીંદ ની કમી, અસંતુલિત જીવનશૈલી, ધૈર્ય ની કમી ને પારિવારિક વાતાવરણ જેવા ઘણા કાના કારણ થઈ શકે હે. અગર આ સમય રીતે આપણ અગર એની સમસ્યા માટે ધ્યાન ન અલંગા તે આપણે માનસિક સ્વાસ્થ્ય ને શારીરિક સ્વાસ્થ્ય ને આપણે પરિવારના સંબંધ ને સામાજિક સંબંધી વર્ણા માટે નકારાત્મક પ્રભાવ પડેગા. બહેન બોનો કેવું ચાંગા કે ગુસ્સો આપણ હે પૂરી તરફ થી ખતમ તો નથી કરી શકતા હે, પણ આપણ એને સ્વાભાવિક પ્રતિક્રિયા આલીને આપણે ખુદની ભાવનાઓ માટે નિયંત્રણ રાખીને એને આપણે નિયંત્રિત કરી શકો. નિયમિત યોગ, ધ્યાન, વ્યાયામ ને સંતુલિત આહાર ને પર્યાપ્ત નીંદ ને એને સાથે સકારાત્મક સોચ હે વો આપણે સંવાદ ને કૌશલ ને બળિયા બનાવેગા ને આપણે ક્રોધ નિયંત્રિત કરવામાં ભી મદદ કરેગા. યાદ રાખો બહેન બોનો કે આપણે માઇની શક્તિ હે ગુસ્સાને કમ તે નથી કરી શકતી, બલકિ આપણે ગુસ્સાને કમ કરવાની દિશામાં આપણે આગળ બઢાવેગા. જ્યારે કયું ભી મનક હે વો આપણે ક્રોધ ને નિયંત્રિત કરવા હિકી જાયગા અંજલિ બોન, તારે આપણે દેખાંગા કે આપણે જીવનની જે સફળતા હે સ્વસ્થ ને ખુશહાલ બની શકેગા.
1: હવે મનીષા બોન આપણે સહી કીધું ત્રણી પ્રકાર થી કે આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે કે ગુસ્સાની જે વધતી પ્રવૃત્તિ હે એ હરતે સમસ્યા બનતી જઈ રહી ને સમાધાન ના હું ઉપાય થઈ શકે. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનો ને ગમી હોંગા.
0: હવે
1: તો ભાઈ બોનો આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સૂચવા અમને આલી શકો અમારે અણપતા માટે.
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન. વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો બહેન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ને હાથે તારું દી.
0: રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

તકે નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન. હોવે કેમકે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ. હોવે ભાઈ એન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ. હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ. હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાર ખંગા તો અનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.